0: மீபே மொய்வு மதக்கிரீம சுரேக்கி முமகுத்துண்டு
1: பாரமாருவேமேதி பதிக்க மாறுவ நித்தரம பாவிதா கரான் நெத்னம் போலீஸ் நிலதாரியக்கு சிட்டன ஸ்தானியக்கின் பாரமாறுவென்ன
0: சூப்பர் கவனக் பரிசுமின்
2: යුත්තකයින් ඔයාගේ ෆියුචේකට ප්ලස් පොයින්් එකක් RDB යුත් ප්ලස් විශේෂ ප්‍රතිලාභ රැසක් සමගින් යුත්තකටම සෙට් වෙන බැංකින් පාර්ට්නර් RDB යුත් ප්ලස් කිනුමා ඔබ වෙනුවෙන්ම
3: NLP හදහන ලංකාවේ වැඩිම තෑකි දෙන තෑගි අවස්ථා වැඩිම ලොතරැය්‍ය NLP හඳහන ඔබත් අදම NLP හඳහන බලාගන්න
4: අයදුම් කරුවන් 35,000 අතුරින් උරේ නුර ගැටෙලා